0: tera tenzin ji yige ezik. Ani yige ge ris samba tela nga zo kiti yolo ki yige ez. Yana drajor ki yige ez. Ta nga zo peke tang, peyi tang. Ani yin yige la soba. Teso te ta ani yolo ki yige yana drajor ki yige ritesh. Zawi yasan rabo te wata teso mamuri. Teso ngono la ta nzambi lingi yige ge yodo ju chama te ta nana ta nubashi. Tani ta chua yeba de chire isena nzalingu tola yige nga xute kanre is. Ta nga su chua ji yabar rwa. Ta nga su mingar xunju gu niba, mingar xunju gu ta juni topa. Te yeyar shiba yina, tani yar zibi gu lo nga to nga ja zanji kani. Ani sumer je tani nziri. Sewate, nzani yige toman rabo di chadri is. Ani shile tela peshi ni, ani narga ebje ke, ani lharigi yige es ya jizu pari. Sume jin ziri tang, nawi ebje ke lharigi yige teni da, ta chi nga wiki yige kiti, teni ke nani cha ta nzai te nga ashi. Oya tata chari zina, nga zu nruwa meiri ke teni, yirigi logik chani ki ya payi na ta, nga shuyun rabo di ta, ten rechiri, lo nga to nga jah lasi ni mehri shumari es.
1: 根据采满门的听进的乐平村民小区接近的积极采满级别龙听的新根采满南拉各顿下这只拉桑五米七得里从这里写中间切据间大家可以用老别称的选择新的部位西松部这里个龙听的一个农拉卡斯巴巴写的切的是呢按住 Peji ke ii ke shungpa dan nrel de, ani dati ke pherum de kan reji ba. Oye, ta te ngan su, ma rambayin de hiji de im. Ta zayi chani nzalin ke ii ke kurong pherum ke nisi shio dan tam ba. Ngan su pe lan chun ba yin na, ta peyi da peke nyi ke nani, peke te ngena ya ba shi. Te yin dira ta doi togan de choni shi bi, rangri ke ta mibo goma. Nāngā sī jī mē tēsū, kā nē rēng yuñ dā, tā rāñyūng kāndā tāpcī, rāñyūng kāndā yukē tēnrī shī bī kāsī lā, nē tsōpā dō tsōpā mō māmbō, nyan dō nō tsōdī shī nī tsuā rō gu yu rī. Tēnrī shī kāsī lā tā, rāng rāng sō sō gā samdēng, tē pā dā tē pār shē pā lā tā, rīmbā yuñ dā kō, tā gui, mī, tēnrī rēng yuñ dā tēnrī cī, tēnrī kā jī pā lā sō pā tā kō rō, tāp dē nī nyōng zīng, rā wā, tā kīchā sī ātē shī tāng kā mē bā nī yu bā. Yobane peji peji ni tisang jenang rogu yor. Tien del to tambo la tabde ge min shiung. Ani min mambo chi tsab java tera teni. Ani ren ge de deli ja jibi cik shiung. Ani cik mambo ge, ani pat jali, ani cik chingwa ka, ani juba la soba shiung. Tende shi ni, ani ren ge de kecha te, ani tabde ni nyong zin tang. Ani ren ge de koro, dada tani tesu pansu jesu tang. Tene ge da jubi ge tabhi, talam. Tesu tsoma de ya pansu jesu, jesu shiung ni. Ani ren ge de ta tu chang wika. Nāngdī jāchīng būdā tīng sīpū, tīng dī cīng dī bī kēchā shūngā shī. Tīng dī lā kēchā dā tōmā gā ngō tsūsā tīng, tā rā rī gī mī bū tēsū, gā nī dōi tō gā nā tsūnī shī bī kāsī lā tā, tā pāchē ngā tsū tā sū nī yācī nā tā lō chī, tīng dī gā ngē rō nī tā shūng yō pā lā tsūpā shī nā rī gī yō rī sī. Wā nā tī jī sī lā kē tē lā tū mī kipa soso ge ane gomba rabo te ta mandrawa tena mambu yuwa shi. Nganzo tata yonra tire dunba ga sonze gambo ji yangen la yang. Ane narala chere isana, ane penchi yige isana madu yana xiangyu ge yige isa ya tena kata hajan ke nyingba yenge ke loji yin rinpo tena ke tena ke yige ji yos. Tiyang zawi chani ane ta kiwa nangi nobu la soba teso ge sonze nangi shi bayana ta ta ane ya zibolo sonto jeja lhasa nyingba yana ta nēmbā hīngērē mōchēs yā gō bēngyū tēmbā chēpār wā tē gō chūng nē anē rēngyū tō kōrī gā chērē jānā tā tā tā gō bēngyū nā tēmbā tō sōl tē anē bēngyū tē anē chabēl tāng bēngyū tē tārbēl tāng bēngyū tē jūrō gō gībā lā tēnī anē kōrāng gā chērē jānā anē kāp tē dīlō chērē tā yēgē jīzī pā rēs tēndē yīndē tā tē tā būtē yēgē tē sōngzē jī yāngē nī yūpē gī yēgē yīnsē nē tā tō tē bēngu shō jī kīpā mō kā nē tēndē yīgē tā yēbā jī yōpā shē 벤잔 더 많이 봐. 나도 다 벤데기 쇼리나요? 아, 희친 처처전신이 되게 그 땡지. 아니 희다동게 희다만게 근데 가장 기파 진보죠. 코랑 그 아, 아니 가르차긴 줄래요? 아, 아니 나 아치를 치르잖아. 다 벤지든 얘기지. 요사레스니 사보시니 이니 숨바. 키네나. 틀어띠바이나 기원 채티셔 누구야? 나 아치를 벤보 코랑 줘라요. 아, 아니 벤진 대제지 이게 답대지고 요스바레스 제대면자 이게 때 시지다 송쟁이 지지 이게 나기지 된적이 쇼소고는 봐 용스 찰다 송아 된적이 말에 마도로 셔당갈 아니 지루 돌고시 지야잔지 된 이게 답대지 요바레스 그냥 천이 하도고야 아 나 된적 아 야인제 봐 된적이 이들 다 대소는 안 속이야 상노지 땅 야바이나 셔당가 이게 써야 돼 지루 저 긴고는 년들 고슌데 바데 셔당가다 된상 그 기반난 게 아 가르서 그러고 다 연락이 얘기요. 대인들 대인바 신의 그 벤치 쏠 때 바다 냠들라 아니 치료 뒤에 긴고라 되니 그 얘기 했자 아 다 파치 그래서 요스바크 아 되니 최바 시초바 제대 왠자 다다 그 바르들라 니보 코랑 그 빵다 콘센 바데지 다 대상 가몬다지 차디요. 셔 년체지 되니 이게 당 아, 되는 루머라서 뭐지? 딘상라야. 아, 아니 베이지 사차 소소 그 트럭이다. 도다. 파운 대마인가 아, 다치서 그룹 바바나도 되는 뭐고 토들. 아, 아니 신기 샴불라서 받은 저기 토디 양 좀 뭐지? 딘상. 아, 아니 나지 못해 받더라 되는 가서 딘상 이제 터기요. 제대 왠자 아, 년치지 땅. 아, 대마 히레크 소디시 비기 이게 너리 세미 이게 다 믹서지. 다 딘상로 빠다 코랑 그 돈이 얘기나 또지. 에, 까먼다지 차려요. 제대 왠자다 나서 깨달으바 코랑 그 아니 리만 그 돈 내려야지 싸노 땅 야바이나 로직 춘이 코랑 돈 내려야 싸노 땅 야바이나 다 대자는 맞이 시주 벤주 쇼지 키바다긴 제비 그 땡중 땅 춘중 나서 바 대소 그 논아야 나서 공진이 기대 야바이나 하람다 송제지 양해라 아니 벤지 이게 다 녀체 와서 나 모두 이게 다 되지 나서 요바레세니 다 딘상 그 딱히 바 먼지 와지 그 던지 키는 인제 그 Tā kāsī pāpā chērī sē tīlē tātā ngān sō lō yāngsā sō yīgā dānyē jīnjā Nēnjē gā tā yīgē Ndā tā nāngjī kāsī rī shūmbā rē sī Tēlā tūy bī kā nē dātī tē sō kāndē shīnī shūmbā rē sī Tā ndā sō ngā sō hījā sō shī Tā tē yīn tīlē tā shī gā kīpā ngā nā yā Tātā ngān sō hījā gā sōng cīng kāsī lā Nī pī yīn dā sā tī shī yō mē Tēnī sōng cīng jī kāsī lā tē mī sī sambo cha saya tindi ji shun yuwa tang me te ka da tri ba ki tindi za sanji ba da tangju la so ba tindi zi yuwa tang me ta tiso ju ko la nga so ta chi ba ji yegi na hajang ka mo ra ting sang la yana tela zui chenpo yuwa ba ta re de nga so shetan ka lo lo ji ki yi sha tiso gong ji ding ni za yi chani yon ra ki xie tong tiso da ji dan ni nga so ji di ya ba yi na te mi sambo cha saya tindi ji shun yuwa de ba ji jang te ki yang son zin ji tini kese me tsana, tini pi sati zui ba, tini dati pi kiti jin zi ba, tiso la kaana kaan tsang ka nga zo tsui ba nabu chi xe tukyo. Tati kaana tini xe gyu tukri isa na, tambo di chiri isa na, jana ka tangi sarma siya tiri. Tangi sarma ka nana, son zi kap je tini loji gini isa tukyo yondi la, si shunwa la yege na me, thakpa la ndupa tang, 신라 답답대 지시세 오다 드릭 지지 치드가 나네 지레잖아 갑대디를 아 차스쇼와라 미세게 얘기는 문도스 왜자다 타발란 답안다마나 잡아다 신라 따안다마나 잡니 아니 지시발라서 봐 드릭 아 리가시게 노세니 아 다 타인사마가노나 드릭 지지 땡겨 델라티 바이나 갑대디를 지레잖아 베라 아 용라게 얘기는 아버지 매박 니세데 사보요 닝바데 동황 니 튼비 베지 로지 이차가나라 베라 나나 여기 녜바양 마야다 냐르비 녜티기 녜데 다니바라와 데 메비데시 베라 나나 여기 녜바양 제본 뒤체 슝니스 디까지 제본데 아다 추송 제야나 추송 능아조 제본 송제 감을 디인들 베라 나나 여기 메바양 아다 제본 송제 감본 디까슬라다 슝아레즈 미치죠 Tengitila tangin sarma da tonghong ke loji yichan denji de dharbanyin na ta tuetupaji chire yisay dila son kap te dili son zengi kasi la ta

이게지 매드 봐. 왜냐? 디 지자니 이게지 슝아. 디 지자니 이게 슝아. 디는 타인사마가 너는 히비그 디가서 수슝와는 이게 매기 봐대. 바치다 아주 손지지 끝이 되겠다. 똥 너는 제르지나 벨아 나나 이게 니 봐야 지금 디제 슝니 이제들. 아니 디 지자나 다 손지지 끝이 매잖아. 아니 이게지 슝대 봐대. 근데 니 공지나 아주 세기가. 다 이참 된니도 하장기 이자 콩대 이자 콩다 이자 콩 전부다버지 차려봐. 다 원나 손전지 가스로 응애나 이게 매바다 디지잖아 손전지 가스로 이게지 중요마 이나 원나 이게 대 다 스그 사두시 바리스 이게 대 센제 바리스나 다 늦고로 간소 등상히 이게 다 퇴미 선보다세 안데 응애지 전부 자르지 이차 콩 다 디게 대주코로 자기기 이게 이나야 좀다 접고도 이게 이나야 아, 다 티켓이 쿠랑고 토들이 이게는 미사게 템에서 뭐 자세야 되는지 아, 대학 받으라 가서 다 이제 되고요 말이. 다 레데 템바 셔더지다. 아, 이차는 와기. 다 와게 와 바야는 미게 되게 와기 세야게 이차죠. 다 이차 되고는 다 아, 템에서 뭐 자고 아, 드니 비디스 같은 저 받다. 니스데 쓰고 된고요. 자위 찬이 와기 세야는데 이차 코런 거 다 이긴 잡었대. 뭔긴 잡었대. 전부까지 다 이차 공동 잡으지 봐대 아 자세장은 속 다 죽여요. 제대 왜자 인들한테 시대 봐 시대기 짓을 양 개발 못 먹게 될라 치르는 아니 가능한 거 정도 봐. 아 될라 치르서 들었고 지스지 내만 하고 가능 가공 정도 봐. 근데 강한 강사 시여 봐라 마 자위 찬이 이차 그런지 이게 다 아만 잡았대 전부까지 다 이상지 인제거. 대인들서 내야 아 다 강한 강사 그 지래 아, 이창, 이창, 이창, 아버지다, 콘돈아버지 하게. 다 와게는 강희희어리에서나, 자갈주 취당 이게 빼내면, 퇴무 사보라라, 까짤 때 땅, 제가 찍드는 지요. 대인들의 자갈주 취당 이게 대수로 빼내면 밖에 치드는, 퇴무 사보라라, 까짤 때 땅, 제가 니게 찍히희어리에서, 까짤이 땅사대, 퇴무 사보라, 제가 니들은 멋진이 봐. 땅기비 진생야 자가지 취다 얘기도 빼내비 쳐도 땅대봐 땅게 대양 잡부한 잡이 용 땅대 고 까짤 때 세워텔 티바이나 아니 수용이니 용이니 콜라 아니 미세 그때니 땅대봐 던지지 세겨 대지설 향는지 부차라 소바 퇴무 삼보라 자가지 레전아 얘기랍도 짤대 얘기는 대천지 배도 나와라 세야죠 Tinder that him some more drag, Jagan and two pets of Gisela, that digging on a chair in a young Jagarchi legacy at the Tinikipati, a cognant Denehio. Denehio in Mazi, any got the poron non culture, and a shining your patalas about the soil, Tim some more like Jagaji legend, then you can do the Tani Yige, lot of Jabu Katsabares, Yigel, Jubares. Tanante D Gisela, any Yuni, any Pena Chirizanata. ये के दिशुआ रे इस ये के न ते चंचे पेड़ दावा लास ता ती चंचे न ता पेड़ दास न यो बितेन रहा ता यो बारे इस आज ती इधर ता वाये के चिंद के अने सोंचे जो कब से ला ये न ये के में बात जिस ये के शुआ टेंग अने टेम संभरा से दग ता साधु जीबा ता तेरे के निश्चित ता तेरे के नौला सही होंगे तेरे इधर ता दोना थाई सरमा ता Tone to be page logi chata. Why get all tussum that's a congeny? Ah, the name of the Yapayana. Ta Hanam, that's on the Gasla. Any Tim Samboda, say at any Jagala penny, Jagaji Gelas of the Lojo Shini, Tela Petini. Ah, any Pelata Yegeti, a ziba. Oh, yeah, that tendaging of the part of yours. One at that tenday Zonkeje Tim Samboras, Yana Tim Samboras, and they. Logic to the Mana Canada genus. The Mana Canada genus. Coca Kitsiki Shua the Canada genus. Telangas was an acute company. Tashatanga, Tim Samuel Korango, Tini, Logi Chatsuati, the Hajang Kasibuti, Takumunda with Chadu. The major Tangashi could change you, Isha Tesogon, a tos timber. The Nigata, Hujiguzon Rabota, any Tesonal Kubik and Nigata. Chachi Mamuyo, that they saw the Nazo Gong Dini, they saw that Derni, Tangasuma, the Telepayabaina, that Korangan Sela, Tim Sambojas, Tanner Tony to Makum,
samayi san paha da ba naro bo tani talo cha temi sambo cha se yan nirik mi ji yore tani mi ji la temi anu se yore anu se yan de tani tani peke ki ton tante pi mi ji yis anu chunju ki ten se yore anu se tani temi sambo cha anu se yan de ta korang yon raga mi zon rama cha tani korang chunsa ke sajan rabo de gangi se ba yina ta chunye de la hiedo mongra ni yore jik lho nyalwa se yore lho nyalwa se nda ta peng ki ba ke tanchi liba dresu se ya deso gong na tuen yore lho nyalwa se yore nyingba de chere zana tuen lura kawa se yore tuen lura kawa se lho nyalwa dan tuen lura kawa se nda nyi do sajan mongra ni se de yin dira ta tuen mo chunsa ke sajan da ta nda nyi gang gangi da ki ba ta ke hiedo mongra yore ta wen jia tigun nolo lho nyalwa se ya ke sajan ndo taban tsui ba yinji na ndo tingsan ke sajan gong da na ta lho ka ke sajan yore shi tang ka lo lho ka nyal se ya ndi kuro lho ka shu ju nyal chun basa ke sajan shi nung mi la ngin jia lho nyal se yore ba tse basa wang di ki ba yin na zun bu ka ju wi zang ri ge ge na yor ku tong de hi ge ni sa ke yote nyal se ya ke sajan di yin se yore di yin di la nga zu shi ji ta tabu la ji koran yang ta sajan dana li di ni ku chun basi dindar ta lho nyalwa se yade ta dingsang nga wang da tang yabayin na ta lho ka chong jie lun zi zong kong su yu ba sacha chiri lho ka chong jie lun zi zong kong su yu ba sacha chiri nda chiri se na ta tuimi ku chung yin se kyo jang nga ba kanyang dini dete ji jami lo yang na nda rang ya yi ba nipa de tuin lura kawa se yande ta zayi chani nga su tuin ba se se sacha chiri nda yang nga su nga chi lo ga den po rang ji song wang ka ka se la Tini depeng chunju ye, trochin ye yopang nana deba tuenba. Tini gayo wa, donkara wa, jaro wa seya ye yopang nana deba tuenba seya. Deyoske, dekite ye tesh. Tini dila ta, yendo dingsanga wanda tanga yabayana ta, lhasa chonche re, nyemo zon, ane tuenba hyanga, tini khonsu yopa, tini jing yin seko. Nyemo zon, tuenba hyanga khonsu yopa nis. Tini dila, sajan dada balan tsuenba yin na, ngan zo bēli chēr zi nā tā bīzhōr jī lācār, bīzhō jī kī bīzhō kī lācār tā tēnī ngā zō jī kī lācār tā hācāng tā tā kērā chē wā wā tē rī jīng sā rā wā tē chēr zi nā tā tēn lū rā kā wā sē yā tē nā rī tēn tā dē nī dā gāng rū jī yī sē tā dē nī gāng gāng yī bā tā hācāng kī kī kā bōn rā jī chā bā rī tē wēn jā tā māng chī wā jī kī tēnī tē tē jī jī jā mī lēng tē sō kī jī sī rā nē tā lō kā kā tēnī lō nyā lā wā sē sā kā sā chā ndā tā ngī ngī yō rī 왜냐 다 텐 루라카완데 템이 그 종이에서 안디야 키바 카시기 해봤다르나 아니 실로다 템이 그 무지치마 대수데 아니 갈갈갈갈시니 아니 딩상이 니모종 콘수 여비게 아 텐 루라카와서 사자다 나고 이빠르니 또 나르코 좀 무지든 치소만 해봐 연자 아 아니 또 나라 다 델런 츠니 세나만두 델라 텐이 아니 템이 또 나그 좀 많이 해서 덴적게 다 희진 쉬와레스야 델라다 진짜 강라 강사 여봐 뭐다 덴지 이차디오 Tani korang ke tuenme se ya ke tani tuen te la nratong te la ta naro to ne ke tuen se ya ki da tuenme sambo cha se ne ta xe ju tu se ya ke nratong mo ra nyi yo bari tu se ya te de la nga zo ki wang ceten xa rung ke dingsang tuen xin zho wa na dar so che wo se ta dingsang la nga zo tuenme se ne naro ta naro to ne ke ten zho ji da ha chan ke dar so che de se ne nga zo bari ten de la ta nga zo ge yong ra la ta tuenme sambo cha se te re tani korang tani chungpi ki dhe dhe nari sabayi na shullo hanang chukja chik logi dada loji dha gondrik bayi na jabo sonzen gambo guno chitin da temu sambo chabo guno chonga yinbi kasila ani koran jaga la ta tini lojion shetu ko ngabi ka loji yorwa ani koran ka yag ming la temu nangdak se gyo yore tata shetan ka lo tanchi liban dresa teso nga tuen gyo yore tini yonji ming la ta kashi kashi ngono la yang jian la mo siya kashi kala alo siya ta tenri ka mi nyin ra tuen xio ri ta deso ten ngang su kung tapa jihye gina hajang kamo na jiri oya de chiri se dira korang ka yitzi gini se deshi tani ta korang pii ta kandri shin ta ka sati shiba re se na ta shatang ka sonzai gambo gono chison ji kasi la ta samu lang lo la sholo kujia nye shi tsaga gulo la sonzai de jasi ji chulang kyo pari kal te di la ta pii rang ka kwe dan tumba qi shi lu nyinga gu duen qia zong wa dini bui daba dini ji duen ti bi gi da yige chi gab dini da me da ba re si dini yi dili da qi shi nyinga gu duen tu ba dini yige dini ji giba gong ni ini thoma la qiri zina ani kong ri gu da yige la lo zhong xie da